આપીને આપ સાચું આપીને વચ્ચે ના હું ધોઈ કુદરત સાચી કરાશન જેઠો ચાહુ દાતા કરતા આપ તું હું તુસદેવ કરે પસાઉ તું જાણો ઈ સબ સહ દે લસે જિંદ પવાઉ કરે આસન જેઠો ચાહુ કરે આસન જેઠો